0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
1: નાના અંજલિ બુન, હું થા કા?
0: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે એ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા.
1: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
0: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
1: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ન રાખવો, બારિશને પાણીનો સંગ્રહ કરવો. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
0: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
0: હોવે કેમ કે ખૂનમાં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
2: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્તમાં કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે.
0: હોવે ભાઈ અને બોનો, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાયવાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું હોય.
2: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
0: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાનામાં દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું જોઈએ.
2: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: જો પૂરી ઉમર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલની ચાહીએ?
5: એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જિતના ઉસકે ભાઈ કો?
4: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ ઔર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
5: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરેં, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકિ બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

નાઇન બોનો અણસ્કી સાથે કાર્યક્રમ ખેતીવાડી થી પડસૂટ આપને મારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આપ રાય સુછાવ અમને આલી શકો અમારે આના પતા માતે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માતે અમારો ફોન નંબર હૈ 9460051234 તો ભાઈ બોનુ ફેરી મળંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માતે એક નવા વિષય ની હાથી તારુતી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: श्रोता साथियों, इस गीत के बाद फिर से आप सभी का स्वागत करते हैं हमारे आज के कार्यक्रम सच्चा स्वराज में। और जैसा कि गीत से पहले हमने आपको विषय बताया था कि आज हम बात करने वाले हैं परंपरागत वाद्य यंत्रों के महत्व को लेकर।
1: बिल्कुल।
0: तो आज के इस कार्यक्रम के माध्यम से हमारे स्टूडियो में प्रभुलाल जी आए हुए हैं, वो हमें बताएंगे कि किस तरह से वाद्य यंत्रों का महत्व था और आज के समय में ये वाद्य यंत्र कहीं लुप्त हो गए हैं।
1: बिल्कुल।
0: तो इन्हें हम वापस कैसे ला सकते हैं, इनका उपयोग कैसे कर सकते हैं, ये सारी बातें लेकर आज प्रभुलाल जी हमारे स्टूडियो में आए हैं। तो पहले सुन लेते हैं उन्हीं की बातों को।
1: बिल्कुल। राम राम पब्बू काका।
2: राम राम
1: पब्बू काका, आपनो घणेमान स्वागत कर रहा हूँ हमारे आज के कार्यक्रम सच्चा स्वराज में। जिम की आज आप हमारे कार्यक्रम तक जुड़ी रहो ने आज हमारी कार्यक्रम में आप तक की बातचीत नु विषय है परंपरागत वाद्य यंत्र ने लेने। तो सबसे की पहला आप मने ये बताओ कि वाद्य यंत्र नु अपने जीवन में हो महत्व है।
2: घणी खरी अच्छी बात करी के हमारो जी परंपरागत जी वाद्य यंत्र है ये हमारो जी समुदाय की खास चीज है।
1: होवे
2: चाहे शादी हो, चाहे धार्मिक कार्यक्रम हो, चाहे केवो भी मतलब अच्छो बुरो कार्यक्रम हो, तो हमारे जी परंपरागत वाद्य यंत्र है उपयोग ताकि हमारे क्या भी प्रकार कोई भी नुकसान नहीं था। नुकसान एटले मतलब हम जी लो के कई भी मतलब कोई भी मतलब अगर डीजे है तो आने थे कि हमारे समुदाय में नुकसान थी रही है कि भाई डीजे थे कि वहां तो आपने जी परिवार है आना परिवार ऊपर गलत प्रभाव पड़ी रही है। तो एना बदले ई जी है वाद्य यंत्र डीजे वगैरह है ई मतलब समुदाय ने बिल्कुल प्रतिबंध लगा दीदू के डीजे अपना समाज नो नुकसान करे तो इन्हें बदले नुकसान करे ये चीजें बंद कर दिए। अने पामार जी परंपरागत जी वाद्य यंत्र था जे हमारी ढोल कुंडी थाली सहनाई ये हमारे समाज में लागू करी दी दो। तो आने थे कि हमारे समुदाय में खूब अच्छो फायदो थी रियो है अने कम खर्चा में आराम थे कि आपनो काम निपटावी सके।
1: होवे जिम की आपे कीधु के वाद्य यंत्रों नो घणा कानो महत्व है ने आपड़े जे आदिवासी समुदाय ना जे परंपरागत वाद्य यंत्र है ई आपड़ा बल्ले घणा महत्व राखे है। ता कया कया वाद्य यंत्र है नणो नो हु महत्व है ई भी आपड़ा भाई बहनों ने बताड़ी दो।
2: बराबर है। तो हो के हमारो जी पुरानी जी हमारी जी संस्कृति ने अनुसार हमारो जी ढोल है हमारो देसी, हमारी जी कोंडी है हमारी देसी, हमारे घर नी थाली है अने हमारी सहनाई है
1: होवे
2: ई हमारो मुख्य हमारो वाद्य यंत्र है जेने थे कि हमारे सब काम साली रही हुए ती हमारा समुदाय बदले खूब अच्छो फायदो है ताकि हमारी अब्बा वाली पीढ़ी है ई बीड़ी बात ने भूले नहीं।
1: होवे सिम के आपे कीधु के अपना जे वाद्य यंत्र है ये अपने बल्ला घना जरूरी है ना अब्बा वाली पीढ़ी ने भी अपने आ ही कालवी है। तो अपने देखो हो के जे युवा है ये अवड़े ना टाइम में अणी सब चीजें नहीं नती मानते ई अवड़े आधुनिक थी गए है। सिम की आपने बात करी डीजे वीजे नी ई तो एना ने माते वधारे ध्यान आले है एना तक वधारे आकर्षित थाय है। આપણે આપણે જે યુવા હે એને હરતે અણી દિશાને આડી લઈ જઈ શકો।
2: બિલકુલ એમાં વિચાર થઈ રહ્યો છે કે ભાઈ સમુદાય મે આપણે જે બુજુર્ગ વ્યક્તિ હે જે પ્રતિષ્ઠિત વ્યક્તિ ગામના જે અમારા જે સમજદાર વ્યક્તિ અમારી મહિલા બહેને જે સમજદાર હે યા ભાઈ સમજદાર હે પુરાણ જેટલા ભી અમારા જે રીતિ રિવાજ તો એને બારામાં અમારા જે વ્યક્તિ હે ઈ યુવા પીઢી થકી ભી હોય વાત કરી રહ્યા હૈ કે ભાઈ સોરે આણી વાતને તમને માનવું પડેગા। અગર તમે અગર આણી વાતને નહીં માનોગા તો આ ધીરે ધીરે ધીરે આપણી જે સંસ્કૃતિ ધીરે ધીરે ખતમ થઈ જાયગા। તો એને બસાવવા બદલે એને જીવિત રાખવા બદલે આપણને પુરાણો જે અમારો જે વાદ્યંત્ર હે એને વગાડો તમે અને આનો જે આપણો જે ઉપયોગ કરો તાકે આબ્બા વાળી પીઢી હે એ આને ભૂલે નહીં અને આ જીવિત રહી શકે। એના બદલે અમારી જે યુવા પીઢી હે એને અમારા બુજુર્ગના માધ્યમ થકી એને માર્ગદર્શન મળી રહ્યું હૈ તાકી ઈ કમ સે કમ એની વાતને સમજે અને આગળ એનો ઉપયોગ કરી શકે।
1: હવે તો જેમ કે આપે કીધું કે આપણે ગામના જે બુઝુર્ગ બદલ મન કહે એનાને માધ્યમ થકી આપણે યુવા સાથીને અણી ચીજ બદલે જાગૃત કરી રહ તો આપ તકી હું એ જાણવું ચાહુંગા કે આ જે ચીજે હે આધુનિકતાની આડી આપણે જે વધી રહ જેમ આપણે ડીજે ને અલગ અલગ એવી ચીજે માટે નિર્ભર થઈ રહ એ આપણે જીવનમાં હું નુકસાન પુગાડી રહી
2: એ સબતે કે મોટી વાત તઈ હે શિક્ષા ઉપર દુપ્રભાવ પડી રહ્યું હૈ કે શિક્ષા ઉપર મતલબ સમજી લો કે મતલબ બચ્ચો ડીજે ઉપર જાયગા તો એનું ધ્યાન પિલિયાડી જાયગા। તો બીજી વાત હું થઈ કે અમારો જે બિલકુલ એકદમ કમ ઉંમરનો જે સોર હે એ બી મતલબ ડીજે નો ઉપયોગ કરી રહ્યા
1: હૈ
2: યા મતલબ કોઈ ભી વાદ્યયંત્ર મતલબ જે આધુનિક જે વાદ્યયંત્ર હે એનો ઉપયોગ કરેગા તો સમુદાયમાં અમારો જે પુરાણી જે સંસ્કૃતિ તો ખતમ થઈ જાય અને આની ડીજે પ્રથા અગર આવી ગઈ તો પછી અમારી જે સંસ્કૃતિ જીવિત નહીં રહી શકે, તો એને બદલે અમારે નુકસાન થઈ રહ્યું છે. બીજી વાત કે ભાઈ પુરાણનો જે અમારો જે વાદ્યયંત્ર હાથે જે કોઈ ગીત હતું, અમારું જે ભજન હતું, એ બી એના હાથે વગાડતા હતા અને એને ગાતા હતા, તો અગર એનો ઉપયોગ કરવો અગર ભૂલી ગયા તો અમારા સમુદાયને ખૂબ નુકસાન થઈ જાય. તાકી હું કે આબાવાળી પીઢી હે એ બી ભટકી જાય સમાજ થકી, એટલે એને જીવિત રાખવું બહુ જરૂરી હે. એને બદલે અમને આના કામને કરવો જરૂરી હે કે અમારું જે પુરાણ જે અમારે વાદ્યયંત્ર હે એને અમે વગાડ, અમારે જે યુવા પીઢી હે એને અમે માર્ગદર્શન આલ અને આગળ બઢતા રહ, તાકી કઈ વખત બી અમારું નુકસાન નહીં થઈ શકે. તો આને બદલે અમને જે યુવા પીઢી હે અને એને સમજાવવા બદલે ખૂબ ઘણી ખરી વાતે અમારા જે બુજુર્ગ વ્યક્તિ હે એના માધ્યમ થકી સી એને સમજ પડેગા. કેમ કે એ હું કે પુરાની જે વાતે હે એ અમારા બુજુર્ગ કરને હે, તો અમે હું હે કે ભાઈ ડીજે હે, ડીજે થકી ખૂબ પૈસો ખર્ચ થઈ રહ્યો હે, એ અમારા સમાજનું નુકસાન હે. અને જે યુવા પીઢી હે અગર ડીજે નહીં લાવે તો પરિવાર વાળાની જે ઘરવાળા હે એને માતા પિતા અને ભાઈ બહેન એને બી પરેશાન કરી કે ભાઈ અમારા આને વગર અમારે કામ થાય નહીં, અગર તમે ડીજે લાવો તો અમે શાદી નહીં કરો, એવો પ્રકારનો એવો માથે એવો બોજ નાખે, તો એ અમારે લીધે ખૂબ નુકસાનદાયક છે. તો એને બદલે અમને વિશેષ કરીને યુવાને હાથે લાવવા જરૂરી હે કે અગર એની વાતને અગર અમારા જે બુજુર્ગ વ્યક્તિ હે એને સલાહ આપી શકે, સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હે એ સલાહ આપી શકે, તાકી કમસે કમ એની વાતને ગા સમજી શકે, તાકી અમે એને થકી બસી શક, આર્થિક દ્રષ્ટિ થકી બી અમારી જે કમજોરી હે એ બી દૂર થઈ શકે.
1: હવે
2: આ અમારું વિશેષ કરીને આની વાત ઉપર કેવું હોય.
1: હવે તો જેમ કે બબુ કાકા આપે બતાડ્યું કે હરતે આ જે આધુનિક વાદ્યયંત્ર હે એનો નુકસાન હે ને હરતે આપણે જે યુવા પેઢી હે એન તકી આકર્ષિત થઈ રહી હે જે બુઝુર્ગને માર્ગદર્શન તકી સેટી થઈ શકે. તો જેમ કે ઘણી અસલ વાતે આપ અમારા ભાઈ બહેનોને બતાડી રહ્યો હો, તો આ જ હું જાણવું ચાહુંગા આપ તકી કે હું પરિવર્તન આવ્યું હે.
2: પરિવર્તન બિલકુલ, જે 5 સાલ પહેલે ડીજે વગર ચાલતું જ નહોતું ને આજે બિલકુલ સમુદાયમાં ખૂબ પરિવર્તન આવી ગયો. તો કઈ મતલબ એમ સમજી લો કે પૂરા ક્ષેત્રમાં કાકક વાગી રહ્યું હે, બાકી સબ બંધ કરી દીધું, ડીજે પ્રથા બિલકુલ બંધ થઈ ગઈ ને અમારે જે પુરાણ જે વાદ્યયંત્ર થઈ ગયું ચાલુ કરી દીધું, તાકી સમુદાયમાં કઈ નુકસાન નહીં થાય. તો આજના તારીખમાં ખૂબ પરિવર્તન થઈ ગયું હે. તો અમે મતલબ અમારો જે વાદ્યયંત્ર હે એનો અમે પ્રયોગ કરી રહ્યા.
1: હવે તો જેમ કે પ્રભુ કાકા આપે બતાડ્યું કે પરંપરાગત વાદ્યયંત્ર કયા કયા હે ને હરતે સમુદાય મે બુઝુર્ગ ને માર્ગદર્શન ને હમસ્તે તકે આપણે જે યુવા સાથી હે એ એનમે ભાગીદારી

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમર હિત્તે બોને ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હ અમારે આજને કાર્યક્રમ ઘુમર મે.
1: હવે બોને જિંદગી અમે અમારે ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ઘુમર ને લઈને એક નવા વિષય ને હાથે. તો મનીષા બોન, આજે આપણે બોનો થકી કાર્યક્રમ માં વાતચીત નું વિષય હૈ કે આપણી બોનો ને જીવન માં અગર ધૈર્ય રહે હૈ ઈ હરતે એની સબથી મોટી શક્તિ બની શકે.
0: હવે
1: આપણે દેખો હ કે જીવન માં ઘણી પરિસ્થિતિ એવી રહે હૈ જેનમાં ઘણા કાની ચીજે આપણને દેખવા માં મળે હૈ. તારે જીવન માં કઠિન પરિસ્થિતિ આવી તો તારે જીવન સરળ થઈ જા, એવી જે વખત હેતી ચીજે આવે તે વખત આપણી બોનો ને મય ધૈર્ય રહેવું ઘણું જરૂરી હૈ. કેમ કે ધૈર્ય એવો ગુણ હૈ જે આપણને તૂટવા તકી બચાવે હૈ.
0: હવે અંજલિ બોન, તો આના વિષય માટે આપણે બોને ખાતે ઘણા અક્કાની વાતે રેંગા અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને આપ હમવર્તા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણી બોનેનું સ્વાગત કર્યો હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં, જિમકી બોનો ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હું આપણે બોનોને જીવન મેં ધૈર્ય રહે તેવી વર્ણને સબકથી મોટી શક્તિ હેતે બને હે. અંજલિબોન આપણે દેખો હા કે આપણે બોને રહે વી સમાજ પરિવાર ને રાષ્ટ્રની આધારશિલા હે. વે કેવલ પરિવારનું કામ નથી કરતી બલકે સમાજને વિકાસમાં બી આપણી મહત્વપૂર્ણ ભૂમિકા આલે હે.
1: હવે
0: આપણે દેખો હા કે એક બોનને જીવનમાં ઘણા અકાની જિમ્મેદારી આ રહી, ચુનૌતીઓનો સામનો કરે હે ને વી સંઘર્ષ કરે હે. આણ સભી સમસ્યા ખતી બસવાનો જો તરીકો રહે વો ધૈર્ય રહે. આપણે દેખો હા કે ધૈર્ય આપણે બોનની એવી શક્તિ હે જો વણને કઠિન ખતી કઠિન પરિસ્થિતિ ખતી બારી નકાળે હે, વણને જીવનમાં સંતુલન લાવે હે, વણને મજબૂત બનાવે હે, ને હાથ લગી સ્વર્ણને સકારાત્મક સોચ બી આલે હે. આપણે દેખો હા કે આ જ કારણ હે કે આપણે ધૈર્ય આપણે બોનો બદલે ઘણી મોટી શક્તિ હે.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, આપણે દેખો હા કે ધૈર્યનો અર્થ ચૂપ રહેવો ને વાટ જોવું નથી, બલકે ધૈર્યનો મતલબ હે કે આપણે કોઈ બી પરિસ્થિતિ હો એમને સંતુલન બનાવીને રાખ, જલ્દબાજી મેં કોઈ બી ગલત નિર્ણય ન લ, ને પરિસ્થિતિ કોઈ બી આવી રહી હે એને સમજદારી થકી નિપટાન કરો. જઈ વખત કોઈ સમસ્યા આવે તો ઘબરાવવું આસાન હે, પણ એની વખત જય મનકને મય ધૈર્ય હોગા તે સમાધાન ખોજવાની દિશાને આડી વધેગા.
0: હવે
1: આપણી બોનને જીવનમાં ધૈર્ય એટલે જ મહત્વપૂર્ણ હે કેમ કે એ દોરી જિંદગી જીવે હે, એને ઘણા કાની જિમ્મેદારીઓનો એક હાથે નિર્વહન કરવું પડે હે, એટલે એને જીવનમાં તે ધૈર્ય રહેવું ઘણું જરૂરી હે.
0: હવે
1: એક બોન આપણે દેખો કે જીવનના ઘણા અનુભવો તકી ભરી તકી રહે હે, એ બચપન મેં પરિવારની અપેક્ષાઓને સમજવું શીખે હે, વિવાહને બાદ નવા વાતાવરણમાં ખુદને ઢાલી લે હે, માં બનવાને બાદ સોરાનું પાલન પોષણની જિમ્મેદારી તકી નિભાવે હે, તો આ સબ પરિસ્થિતિને સંભાળવા બદલે આપણી બોનને મય ધૈર્ય રહેવું ઘણું જરૂરી હે. કેમ કે દેખો હા કે અગર આપણી બોનમાં ધૈર્ય ન હોગા તો એણનું જે મહેનતનું પરિણામ હે એણને અસલ નહીં મળેગા, એ પરેશાન થાયેગા, ઘરનું જે વાતાવરણ હે એ ભી ખરાબ થઈ જાગા.
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો હા કે આપણી બોન હેવે આપણે પરિવારની નીવ રહે હે, પરિવાર ઘણા બી સમાજની સબકથી છોટી ઇકાઈ રહે હે, ને આપણી બોનનું યોગદાન વણામાં સબકત મોટું રહે હે. પરિવારના વિચાર મતભેદ ને આર્થિક ચુનૌતિયા બચ્ચોની સમસ્યા અને બુઝુર્ગોની દેખભાલ જે રહે અને સભી પરિસ્થિતિઓમાં આપણે બોનનું ઘણું મોટું યોગદાન રહે. એવામાં અગર આપણે બોનનમાં ધૈર્ય ન રહેગા તો તૂટવા લાગી જઈંગા. આપણે દેખો કે જયારે પરિવારના સદસ્ય પરેશાન થઈ જઈએ તારે અક્ષર આપણે બોને રહી વે બી તણાવમાં આવી જઈ હે, વે સમસ્યાઓનું સમાધાન ખોજવાનો પ્રયાસ કરે હે. જણકતી આપણે દેખો કે અગર આપણે બોનને માય ધૈર્ય રહેગા તે વે પરિવારની સમસ્યા હેવેને સમાધાન કાઢી શકેગા શાંતિ ખતી ને પ્રેમ ખતી. અગર ધૈર્ય ન રહેગા તે પરિવાર બી તૂટવા લાગી જાયગા ને એકબીજા ખતી વી વિશ્વાસ બી નહીં કરી શકેગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું, કેમ કે આપણે દેખો કે પરિવાર જે હે એ એક દાડામાં નથી બનતો, રિશ્તાને મજબૂત બનાવવામાં ટેમ લાગે હે. અગર ઘર મેં મનક રહે હે તો સબનું સ્વભાવ જે હે એ ભી અલગ અલગ રહે હે, સબની સોચ ભી અલગ અલગ રહે હે, એવો મેં હર છોટી વાત માટે ક્રોધ ને વિવાદ કરવા તકી પરિવાર મેં તનાવ વધી જાય હે.
0: હવે
1: એટલે આપણી બોને જે હે એ ધૈર્ય ને સમજદારી તકી પરિસ્થિતિને સંભાળી લે હે, જેન તકી પરિવાર મેં શાંતિ ને સંતુલન બન્યું તકું રહે હે. કેમ કે આપણે દેખો હા કે ધૈર્યવાન જે બોન રહે હે એ અક્ષર પરિવાર ને જોડીને રાખવાનું કામ કરે હે, એ વિવાદ ની બળાવવાની જગા આપણે દેખો કે સમાધાન ખોજવાની કોશિશ કરે હે. આના કારણ થકી આપણે કહી શકો કે પરિવારની મજબૂતી મેં આપણી બોનની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહે હે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, તે આ વાતે આપણે આગે બી કરંગા, અબર આપણે બોનને એક બીજું ગીત સાંભળાવી દો.
1: હવે તો બોને હમરા ગીત ને મોરે કર આપણી વાતે.

0: મને ગીતતા આયુષ્ય પૂર્ણ ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફર કાર્યક્રમ ઘુમર મેં જેમ કે મનીષા બોન આપણે ગીત થકી પહેલે ઘણી અસલ વાત જાણી રહેતા કે આપણી બોન અને મય ધૈર્ય રહેવું કેમ જરૂરી હૈ ને હરતે અગર એક ધૈર્યવાન બોન હોગા પરિવાર ને જોડી ને રાખવાનું કામ કરે હે આયસ વાત કરો કે ધૈર્ય ને સોરણ નું પાલન પોષણ નું શું સંબંધ હૈ આપણે દેખા કે સોરણ ને સંસ્કાર આલવું આસાન કામ નથી સોરો જે હે ગલતી ભી કરે હે જીત ભી કરે હે કાર્ય કે એના ની ભણાઈ માં મન ભી નથી લાગતું ને એના ને અનુશાસન નું પાલન કરવું ભી આપણને હેકારવું પડે હે એવા ટાઈમ માં આપણે દેખા કે કેવલ એના ને ગાંગડી ગાંગડી ને સમાધાન કાઢવું સહી વાત નથી આપણને સોરો ને સમજાડવું પડે એના ને માર્ગદર્શન આલવું પડે એ સહી દિશા આલવી પડે હે તો એવા મેં ધૈર્ય જે હે એ ઘણું જરૂરી હે ધૈર્યવાન માં હોગા તે સૂર્ય ને કેવલ શિક્ષા જ ના લેગા બલ્કી જીવન જીવવાની જે કલા હે એ ભી એને હિકાડેગા જે વખત જે સૂર્ય હે એ આપણે માતા પિતા ને વ્યવહાર થકી ઘણા કની ચીજે ને હિકે હે એવા મેં માં અગર કઠિન પરિસ્થિતિ મેં શાંત રહેવું ને સંતુલિત રહેવું નહીં હિકેગા તો સૂર્ય ભી એવસ બનેગા ને અગર માં કઠિન પરિસ્થિતિ ને હંબા રહેગા ને સંતુલિત રહેવું હિકેગા તો સોરો ભી ધૈર્યવાન બની પાયંગા
1: હવે અંજલી બોન એની સાથે આપણે દેખા કે આપણે બોને જે હિ વિ શિક્ષા ચિકિત્સા વિજ્ઞાન પ્રશાસન પત્રકારિતા ઉદ્યોગ ને રાજનીતિ જેવા ક્ષેત્ર હિ વાં ભી આપણી પહેચાન બનાવી રહી હે કાર્યસ્થળ માં તો આપણે દેખા કે પ્રતિસ્પર્ધા દબાવ ને ઘણા અકાની વર્ણન હામો ચુનૌતી આવી હે એવી પરિસ્થિતિમાં આપણે દેખા કે જો ધૈર્ય રહે વો આપણે બોનને માનસિક રૂપ થી મજબૂત બનાવે હે ધૈર્ય ને કારણ વે કઠિન પરિસ્થિતિઓ મેં ભી આપણે લક્ષ્ય માટે કેન્દ્રિત રહી શકીએ હે ને સફળતા ને પ્રાપ્ત કરી શકીએ હે જો બોન આપણે દેખા કે અંજલિ બોન ધૈર્યપૂર્વક કામ કરે હે તો આપણે દેખા તે વે ઝાદા ટાઈમ તક આપણે જો ક્ષેત્ર હે વણા મેં ઉત્કૃષ્ટ તરીકા ખતી પ્રદર્શન કરી શકીએ એમ
0: હવે મનીષા બોન આપે સહી કીધું એક કહાની ને માધ્યમ થકી આપણી બોન ને આપણે આ વાત સમજાડું ચાંગા કે ગાંવ મેં સરલા નામની બોન રહેતી હતી એનાની ઘરની આર્થિક સ્થિતિ જે હે યશલ નતણ એણે સિલાઈનું કામ શરૂ કર્યું શરૂઆતમાં એમ થતું હતું કે ગ્રાહક કમ આવતા હતા ઘણા એમ કહેમ છું કે આ કામ જે હે એ સફળ ને થાગા પણ સરલાએ ધૈર્ય બનાવીને રાખ્યું એણે મહેનત કરી એણે કામની જે ચીજે હતી એને હદાર કર્યું એણે દેખ્યું કે કમી આવી રહી હે પછી એણે ગુણવત્તા માટે ધ્યાન આલ્યું પછી ધીરે ધીરે મનક જે હે એનો વિશ્વાસ એને માટે વધ્યો ને આપણે દેખો કે થોડાક દાડા બાદ જ એનું જે નાનું વ્યવસાય હતું એક સફળ વ્યવસાય મેં બદલી ગયું આજ એનાનું જે પરિવાર હે એ આર્થિક રૂપ થકી મજબૂત ભી બન્યો હે ને એ બીજી બોનને રોજગાર ભી આલી રહે હે તો અણી પ્રકાર થકી આપણે કહી શક કે સરલાની સફળતાનું સબ થકી મોટું જે કારણ હતું એ ધૈર્ય અગર સરલા ધૈર્ય નહીં રાખતી ને શરૂઆતમાં બીજા મનકની વાતમાં આવીને એ જે કામની શરૂઆત કરી રહી અને છોડી દીધી તેણે આર્થિક સ્થિતિ કારે હદરી નહીં પાતી તો ભાઈ બહેનો કાર્યક્રમ ને માધ્યમ થકી ઈસ કેવું ચંગા કે ધૈર્ય કેવલ માનસિક શાંતિ નથી આલતું બલ્કી સ્વાસ્થ્ય બલ્લે ભી લાભદાયક હે વધારે તનાવ ચિંતા ક્રોધ જે હે એ સ્વાસ્થ્ય ને નુકસાન પુગાડી શકે ધૈર્યવાન વ્યક્તિ જે રહે હે એ પરિસ્થિતિને હરતે સંતુલિત કરવું હે એની દ્રષ્ટિ રાખે હે એ તનાવ કમ કરે હે મન ને શાંત રાખે હે જિંદગી આપણી જે બુને હે એ આપણા સ્વાસ્થ્ય નું ભી ધ્યાન રાખી શકે
1: હવે અંજલિ બોન એને સાથે આપણે ભાઈ બોનને કાર્યક્રમ ને માધ્યમ કરતી કેવું ચાંગા કે ધૈર્ય આપણે બોનને સફળતી મોટી શક્તિ હે આવણને માનસિક રૂપ ખતી મજબૂત બનાવે હે આત્મવિશ્વાસ આલે હે સકારાત્મક સોચ આલે હે ને એને સાથે સંઘર્ષ કરવાની શક્તિ હે વે ભી પ્રદાન કરે હે ધૈર્ય ને બલ માટે આપણે દેખ કે આપણે બોને પરિવાર ને સંભાળે હે સમાજ ને દિશા આલે હે ને આપણે સ્વપ્ન ને ભી સાકાર કરે હે જીવન મેં આવા વાળી હર ચુનૌતી નો સામનો વે ધૈર્ય હાથે કરે હે અત્યારે આપણે કહી શકો કે આપણી જે બોને હિ વે આપણે ભીતર ખતી અને શક્તિનો વિકાસ કરવો જોઈએ વાસ્તવમાં ધૈર્ય બોને વે શક્તિ હે જો આપણે અંદર સાધારણની શક્તિ હે વેને અસાધારણ બનાવવાની પ્રેરણા આલે હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો કે ધૈર્ય જે હે એ જન્મ તકી નથી આવતું આને વિકસિત કરવું પડે હે એને બદલે આપણને ઘણા એવા તરીકા હે જ અપનાવવા હોંગા જેમ કે આપણને કાર્ય ભી જલ્દબાજીમાં નિર્ણય નથી લેવો સમસ્યા આવવા માટે ગભરાવવું નથી બલ્કિ સમાધાન હોતવું હે સકારાત્મક મન કા હાથે રહેવું હે ને આપણી જે ઉપલબ્ધિ હે એને યાદ કરવું હે નાની નાની જે સફળતા હે એનો આનંદ લેવું હે આપણા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હે ને આરામ માટે ધ્યાન આપવું હે ને હર પરિસ્થિતિ થકી હિક લેવાની કોશિશ કરવી હે આ ચીજે ધીરે ધીરે જીવન મેં ધૈર્ય નો હિસ્સો બની જાય હે મને કેવું ચંગા કે જીવન એક એવી યાત્રા હે જે આસાન નથી આન મેં ઉતાર ચઢાવ આવે હે ચુનૌતી આવે હે કારેક આપણી જે ઉમેદે હે એ તૂટે હે કારે પરિસ્થિતિ જે રહે એ આપણે ઈચ્છા અનુસાર નથી રહેતી એવા ટાઈમ મેં આપણે ધૈર્ય જે હે એક દીપક ની તરહ કાર્ય કરે હે જે અંધેરા મેં ભી આપણાને રોશની દેખાડે હે
1: હવે અંજલિબોન તો આના વિશે માટે આપણે બોન કથી ઘણા અક્કાની વાત થઈ ગઈ હે ને આપણે દેખી રહી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સુટ પડવાનું
0: હવે
1: સુટ તે પડે પણ જાતે કથી પહેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનની
0: હવે તો બોન હમરા ગીત ને મોરે પડો સુટા

0: મનીષા બોન ગીત તો અહીં પૂરું રણસ ગીત હાથે આપણે કાર્યક્રમ ઘુમર તકી પડા સુટ આશા કર હું કે આજે કાર્યક્રમ મેં આપણી બોને તકી જે ભી વાતે રહી હિ આપણી બોને કમી હોંગા તો બોને આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુજાવ અમને આલી શકો અમારા આના પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોને ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે ને હાથે તારુદી રામ રામ રામ રામ.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં એને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યું હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ, યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવા મેં આપણે હાલ રહ, એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી, બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
2: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન.
3: હોવે કેમ કે ખૂન મેં આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ મેં કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયાના લક્ષણ હે.
3: હોવે ભાઈ એન બોનું, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવીશું. હોય
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચારની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
3: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મેં દાળ, પત્તેદાર સબ્જીએ, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટરનું સેવન કરવું સુવે.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જીએ ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
4: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.
5: અરે ગોરી, ઇતને સુસ્ત ક્યું દિખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
6: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હૈ મેરા.
5: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મેં હોતા હી હૈ, જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હૈ, ઓર ખાને મેં ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે, ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
6: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શુરૂ કર દૂંગી, ઓર સાથ મેં હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
5: યે હુઈ ના બાત ગોરી.
0: યાદ રહે, ગર્ભાવસ્થા મેં સબસે જરૂરી હૈ પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ભાઈબંધ ગીત્યાંશું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈબંધોનું સ્વાગત કરા હું આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે અંજલિબંધ ગીત કી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું બારિશના ઋતુમાં પણ પશુઓની દેખભાલ હેતે કરમ અંજલિબંધ આપણે દેખ કે આપણે જો ક્ષેત્ર હે વો કૃષિ આધારિત હે જ્યાં આપણે દેખ કે આપણે પશુઓ એ ગ્રામીણ અર્થવ્યવસ્થાનો આધાર રહે ગાય ભેંસ બકરી ભેડ ઊંટ અન્ય પાલતુ પશુઓ એવી કિસાનની આયની આજીવિકાનું પ્રમુખ સાધન હે
1: હવે
0: પશુઓ ખાતે આપણે દૂધ મળે હે ગોબર મળે હે ખાદ મળે હે ઊન મળે હે ને ઘણા આકારનું ઉત્પાદન બી પ્રાપ્ત થાય હે
1: હવે
0: એટલે આપણે પશુઓને સ્વાસ્થ્યને વણની સુરક્ષા આપણે બદલે ઘણી જરૂરી થઈ જાય આપણે દેખ કે બારિશનું જો ઋતુ રહે હે અણમાં પ્રકૃતિને હરિયાલી ને તાજગી પ્રદાન કરે હે પણ એવામાં આપણે દેખ કે આ મોસમમાં આપણે પશુઓ બદલે ઘણા આકારની ચુનૌતીઓ લઈને આવે હે આના સમયમાં આપણે દેખો કે નમી કીચડ જલભરાવ કીટ પતંગન વૃદ્ધિને કારણ સંક્રમણ જેવા ખતરા ભી બળી જાય હે અગર પશુઓને આપણે બરાબર દેખભાલ ન કરંગા તે વણની ઉત્પાદન ક્ષમતા હે કમ થઈ શકે એવામાં આપણે દેખો કે વણની બીમારી રહી વીબી વધી જાય હે
1: હવે મનીષાબોન આપે સહી કીધું આપણે દેખો કે બારિશનું મોસમ હે એનમે ગરમી ને નમી પશુઓને અસહજ મહેસૂસ કરાવે હે આપણે દેખો કે ઉચ્ચ આર્દ્રતાને કારણ એણાની ત્વચામાં સંક્રમણનો ખતરો વધી જાય હે જે વખત કીચડની ગંદકી રહે હે તે વખત એણાના પોગોમેન ખોરામાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે એને અલાવા બારિશના પાણી થકી દૂષિત ચારો થઈ જા એને અલાવા આપણે દેખો કે બારિશના પાણી થકી એણાનો ચારો જે હે એ દૂષિત થઈ જા ને જે જળ સ્ત્રોત હે એ પશુઓને પાચન તંત્રને પ્રભાવિત કરે હે જેન થકી એણાને ભૂખ કમ લાગે હે ની કમજોર પડી જાય હે ઘણા મોસમ મેં કીટ ની પરજીવી સક્રિય રહે હે જે પશુઓને વધારે સંવેદનશીલ ભણાવે હે આના કારણ થકી આપણે દેખો કે અણી ટાઈમ પશુઓની પ્રતિરક્ષા પ્રણાલી માટે આપણાને ધ્યાન આલવાની જરૂર છે આપણે અગર વાત કર આ પશુ મેં થવા વાળી પ્રમુખ બીમારી કઈ કઈ હે ને એના શું લક્ષણ હે તો આપણે દેખો કે વર્ષા ઋતુ મેં પશુઓને ઘણા આકારની બીમારી ઘેરી લે હે અગર અણી બીમારીઓની પહેચાન આપણે ટાઈમ માટે ન કરો ને ઇલાજ ટાઈમ માટે ન કરાવો તો પશુઓને મૃત્યુ થઈ શકે તો સૌથી પહેલે વાત કરો આપણે ગલઘોટુ રોગની તો ભાઈ બોનો આનમે અચાનક તેજ બુખાર ને હાથે આપણે જે પશુ હે એને ગરામે સૂજન આવી જાય હે ને પશુને હા લેવામાં ભી દિક્કત આવે હે અને મામલામાં અગર આપણે ટાઈમ માં ઇલાજ ન કરાવો તો પશુની મૃત્યુ થઈ શકે એને બદલે આપણને તરત પશુ ચિકિત્સક જે હે એને તેથી સંપર્ક કરવો જોઈએ ની વધારે વાર ન કરવી સુવે એની સાથે આપણે દેખો કે પશુઓમાં ખુરપકા અને મોપકા રોગ ભી થાય હે અને આપણે દેખો કે પશુ જે રહે એણને મૂંડ ને એણને જે ખુર હે એનમાં ફફોલ થાય હે લાળ ટપકવા લાગે હે ચારો ને પાણી એ સોડી દે હે આ સંકેત આપણને દેખાય હે તો આપણને ખબર પડી જવું જોઈએ કે આપણે પશુને ખુરપકા મોપકા રોગ થઈ ગયો હે એના રોગ મેં પશુને હેન્ડવા ફરવામાં ભી દિક્કત આવવા લાગે હે બાઈનબોનો આનો ઉપાય બદલે આપણે કેવું ચંગા કે આપણને પશુને પર્યાપ્ત પોષણ ને આરામ આલવાની જરૂરત છે ને પશુ ચિકિત્સક જે સલાહ આપણને આલે એને અનુસાર આપણને પશુનો ઇલાજ કરવો જોઈએ
0: હવે અંજલિબોન આયસ અગર આપણે ભાઈ બોનને વતાળો અફરા રોગ ને બારામી ત્યાં પણ દેખ કે આપણે પશુઓનું જો પેટ રે અસામાન્ય રૂપગતિ ફૂલવા લાગી જાય પણ અને બેચેની થાય જગામાં બાર બાર બેવાની સમસ્યા આવે હે ઉઠવા બેવામાં બી વણને કઠિનાઈ આવે હે ભાઈ બહેનો આપણે આફરા રોગ થી બચવા બદલે આપણે પશુઓને ઇલાજ કરાવવો હે ચિકિત્સક થી પરામર્શ લેવી હે કેમ કે આપણે દેખ કે આ રોગ થઈ જાય તો આપણે પશુઓને જાન બી ખતરામાં આવી શકે હે
1: હવે એની સાથે મનીષાબોન વાત કરો સંક્રામક ગર્ભપાત ની તો આપણે દેખ કે ગર્ભવતી પશુઓમાં અચાનક ગર્ભપાત થવું ને એને બાદ કમજોરી મહેસૂસ થવું બી એક બીમારીનું લક્ષણ હે આના પ્રભાવ બદલે આપણને આપણે પશુ ચિકિત્સક થકી સંપર્ક કરીને એનો ઇલાજ કરાવવો જોઈએ બાઈન બોનો કેવું ચંગા કે અણી સબ બીમારીઓનો ઉપાય બદલે આપણને ટેમ માટે એનાનું ટીકાકરણ કરાવવાની જરૂરત હે અગર આપણે ટેમ માટે ટીકાકરણ કરાવો તો આપણે જે પશુ હે અણી સબ બીમારી થકી બચી શકીએ નિયમિત પશુઓને આપણને જાંચ કરાવવી હે એ પશુ ચિકિત્સક જે આપણને દવાઈ આલે એનાનું ટેમ માટે આપણને પ્રયોગ કરવો હે તો જ આપણે આપણા પશુઓને અણીસબ બીમારી થકી બચાવી શકો
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહી હં કે આપણે કાર્યક્રમને માધ્યમ કે આપણે ભાઈ બોન કતી ઘણી અસલ વાતે સાલી રહી આ વાતે આગે બી આપણે મસ્ત કરતા રંગા અબર હામળી લા ગીત ને મોરે કરા આપણી વાતે
1: હવે

0: મનીષા પણ ગીત તો આવીશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફર કાર્યક્રમ ખેતીવાડી મેં
1: હવે
0: જેમ કે આપણે ગીત થકી પહેલા ઘણા આકારની વાતને જાણ્યું કે હળતી જે બારિશનું જે મોસમ આવે હે એ આપણે પશુઓ બદલે ઘણા આકારની ચુનૌતી લઈને આવે હે એની સાથે પશુપાલકની કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે ને પશુઓને જે રોગ થાય હે એની પહેચાન એને હળતી કરવી હે ને હળતી ડોક્ટર થકી સંપર્ક કરવો હે એ હંગરી વાતે આપણે એને બતાડી હે આ સવે વાત કરો વર્ષા ઋતુ મેં પશુની દેખભાલ આપણને હરતે કરવી હે બાઈનબોનો સ્વચ્છ ને હુકુ આવાસ એનું આપણને રાખવું હે આપણે દેખો હો કે પશુઓને જે ભી બાળા મેં આપણે મેની રહો એ આપણને ધ્યાન રાખવું હે કે એના બાળા મેં પાણી જમા નહીં થા કેમ કે અગર કીચડ ની નમી રહેગા તો બીમારી વધવાની સંભાવના વધારે રહે એની સાથે આપણે જે ભી બાળો હે મજબૂત ને હવાદાર શેડ બનાવવા હે તાકી બારિશ થકી આપણે જે પશુ હે એ સુરક્ષિત રહી શકે એની સાથે એને પાણીની વ્યવસ્થા આપણને વ્યવસ્થિત કરવી હે કેમ કે આપણે દેખો હ કે પશુઓને સ્વચ્છ ને પર્યાપ્ત પાણી સારો ને મળેગા તો એનું જે શરીર હે એ કમજોર પડવા લાગેગા ગરમીઓ મેં ડિહાઈડ્રેશન થકી બચાવવા બદલે પર્યાપ્ત પાણી આપણને પશુઓને આપવું હે એની સાથે સ્વચ્છતા ને અલગાવનું ભી ધ્યાન રાખવું હે બહેન બોનો પશુઓને શરીરની નિયમિત સફાઈ આપણને કરવી હે તાકી એને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા નહીં થા બીમાર પશુને સ્વસ્થ પશુ થકી અલગ મેળવવું હે તાકી બીજા જે પશુ હે એ બીમાર નહીં થાય એની સાથે પરજીવીઓ થકી બચાવ કરવો હે એટલે ભાઈ બોનો ટેમ ટેમ માટે મહિના જે પરજીવી રહે હે એને થકી બચાવ બદલે આપણને એને દવાઈ આપવી હે ને પશુ ચિકિત્સક થકી સલાહ લેવી હે ટેમ માટે ટીકાકરણ ને બાળા મેં છિડકાવ કરાવીને આપણે મક્ખી અને મચ્છર થકી નિજાત પાઈ શકો
1: હવે અંજલિ બોન એની સાથે આપણે ભાઈ બોનો ને પશુઓને સંતુલિત ને પૌષ્ટિક ભોજન બી આપવું હે અંજલિ બોન આપણે દેખ હ કે સાટા ને મોસમ મેં આપણે દેખ હ કે આપણે જો હરો ચારો રે એવું પર્યાપ્ત માત્રા મેં ઉપલબ્ધ કરાવવો હે પણ આપણે કહી શકો હ કે કેવલ આપણે હરો ચારો રે હે વોસ આપણે પશુઓ બલતે ઉચિત નથી રહેતો હે પશુઓ બલતે સંતુલિત આહાર બલદે આપણે હરો ચારો આલવો હે હુકો ચારો આલવો હે ખલી આલવી હે ચોકર ને આપણે ખનિજ મિશ્રણ એવી બી સામેલ કરવા હે ગીલો ને અગર આપણે હળિયો કહો તો સારો આપણે પશુઓને ખવડાવંગા તે વણખતે આપણે દેખો કે આપણે પશુ હિ વી બીમાર પડી જેંગા વણ પાચન સંબંધિત રોગ થવા લાગી જેંગા ને ચારો ને ખલી અગર આપણે સુરક્ષિત આલંગા સહી આલંગા તે વણને જે દૂધ આલવાની ક્ષમતા હે વી બી વધેગા વણને ઘણા કાની બીમારી થઈ જઈ હે વણખતે બી બી સહી રહેગા ને આપણે કહી શકો કે દૂધ વાળો આપણે જે પશુ રે હે વણને આપણે વિશેષ રૂપ થી પૌષ્ટિક આહાર નું ધ્યાન રાખવું હે તાકી વણને સ્વસ્થ બી અચ્છું રહેગા ને વણને દૂધ ઉત્પાદન ની ક્ષમતા હે વે કમ નહીં થાય ને વધારે બળેગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું ત્રણેય પ્રકાર થકી આપણે ભાઈ બોનો ને આપણે એજ કેવું સંગા કે ટેમ માટે પૌષ્ટિક આહાર ને પાણી ની વ્યવસ્થા આપણને કરવી હે ને આ જે મોસમ હે એની શરૂઆત મેં આપણને ટીકાકરણ કરાવી દેવું હે ખાસ કરીને અફરા ને ખુરપકા મુંહ પકા રોગ મેં કેમ કે અણી બીમારી થકી બચાવવું આપણે બદલે મુશ્કેલ થઈ જાય અગર આપણે ટેમ માટે ટીકાકરણ નહીં કરાવો ને ખુલ્લા મેં જઈ વખત આપણે સરાવા આપણે પશુને લઈ જઈ રહો તે વખત બી આપણને ધ્યાન રાખવું હે કે સંક્રમિત ઘાસ આપણે પશુ જે હે એ ને ખાઈ લે પશુ વિશેષજ્ઞ થકી નિયમિત પરામર્શ લેતે રહેવું હે તાકી સમસ્યાનું સમાધાન હે એ ટેમ માટે થઈ શકે બાઈન બનો કાર્યક્રમ મેં અમે આપની એસ કેવું ચંગા કે વર્ષા ઋતુ મેં પશુપાલન એક ચુનૌતીપૂર્ણ સમય હે આપને બદલે પણ આ જે ટેમ હે એનમાં આપણે સહી દેખભાલ ની સાવધાની ને માધ્યમ થકી અને સમસ્યા થકી બચી શકો પશુપાલક જે હે એ આપણા પશુની સેહત ની પ્રાથમિકતા આલે એનાની સ્વચ્છતાનું ધ્યાન રાખી ઉચિત પોષણ ને ટેમ માટે ઇલાજ સુનિશ્ચિત કરે તો એન થકી ન કેવલ પશુનું ઉત્પાદન બન્યું તકું રહેગા બલકી ગ્રામીણ અર્થવ્યવસ્થા બી મજબૂત થાગા સામૂહિક પ્રયાસ ની જાગૃતતા ની માધ્યમ થકી અણા મોસમ મેં આપણે આપણા પશુનું સ્વાસ્થ્ય ને સુરક્ષિત રાખી શકા
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહી હ કે કાર્યક્રમ ને માધ્યમ કે આપણે ભાઈ બોનો કથી ઘણા આકાની વાત થઈ ગઈ હે ને ટેમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનું સૂટો તે પડંગ આપણ જાતક હતી પેલ એક બીજું ગીત સાંભળાવી દે આપણે ભાઈ બોને ની
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત ને મોરે પડા સૂટા

0: भाई बहनों, अनस की बात हमें कार्यक्रम खेती बाड़ी तक पड़ोस उठा। आशा कर रहा हूँ कि ऐसे कार्यक्रम में हमारी आप तक जी भी बातें रही है आपने कमी होगा। तो आपने मरु आज कार्यक्रम केवल लग्यू એને બારામાં આપ રાય સુઝાવ મને આપી શકો અમારે અણપતા માટે।
1: હવે ભાઈ બહેનો, અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન। અમારું પિનકોડ નંબર હે 327001। હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા આ ફોન નંબર માંથી। અમારું ફોન નંબર હે 9460051234।
0: તો ભાઈન બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટાઈમ માતે એકના વિશે ને હાતે તારુદી
1: રામ રામ રામ રામ।

0: કાર્યક્રમ ઘુમર હમરવા વાળી અમર હિત્તે બોને ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલી નું
0: રામ રામ. હવે બોનો આપ સબ હમરી રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનું સ્વાગત કરે હું અમારે આજને કાર્યક્રમ ઘુમર મે.
1: હવે બોને જેમ કે અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથ લઈ તો મનીષા બોન આજે આપણે બોનો તકી કાર્યક્રમ માં વાતચીત નું વિષય હે કે આપણી બોનો ને જીવન માં અગર ધેર રહે હે ઈ હરતે એનાની સબતકી મોટી શક્તિ બની શકે.
0: હવે
1: આપણે દેખો હ કે જીવન મે ઘણી પરિસ્થિતિ એવી રહે હે જેન મે ઘણા કાની ચીજે આપણને દેખવા મે મળે હે. કારે જીવન મે કઠિન પરિસ્થિતિ આવી તો કારે જીવન સરળ થઈ જા એવી જે વખત હેતી ચીજે આવે તે વખત આપણી બોનોને મે ધૈર્ય રહેવું ઘણું જરૂરી છે. કેમ કે ધૈર્ય એવો ગુણ હે જે આપણને તૂટવા તકી બચાવે હે.
0: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે બોને ખતે ઘણા કાની વાતે રેંગા અબર હામળા ગીત ને મોરે કરે આપણી વાતે.
1: હવે તો બોને આપ હાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: અંજલિબોન ગીત ત્યાં આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનેનો સ્વાગત કર્યો હા આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જિંદગી બોનો ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળા હા આપણે બોનોને જીવન મેં ધૈર્ય રહે તેવી વર્ણને સબકથી મોટી શક્તિ હેતે બને હે
1: હવે
0: અંજલિ બોન આપણે દેખો હા કે આપણે બોને રહી વી સમાજ પરિવાર ને રાષ્ટ્ર ની આધારશિલા હે વે કેવલ પરિવાર નું કામ નથી કરતી બલકે સમાજ ને વિકાસ મે ભી આપણી મહત્વપૂર્ણ ભૂમિકા આલે હે
1: હવે
0: આપણે દેખો હા કે એક બોન ને જીવન મે ઘણા કાની જિમ્મેદારી આ રહી ચુનૌતીઓ નો સામનો કરે હે ને વી સંઘર્ષ કરે હે આણ સભી સમસ્યા ખતી બસવાનું જો તરીકો રહે વો ધૈર્ય રહે આપણે દેખો હા કે ધૈર્ય આપણે બોન ની એવી શક્તિ હે જો વર્ણને કઠિન ખતી કઠિન પરિસ્થિતિ ખતી બારી નકાળે હે વર્ણને જીવન મે સંતુલન લાવે હે વર્ણને મજબૂત બનાવે હે ને હાથ લગી વર્ણને સકારાત્મક સોચ ભી આલે હે આપણે દેખો હા કે આ જ કારણ હે કે આપણે ધૈર્ય આપણે બોનો બદલે ઘણી મોટી શક્તિ હે
1: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખો હા કે ધૈર્ય નો અર્થ ચૂપ રહેવો ને વાટ જોવું નથી બલ્કે ધૈર્ય નો મતલબ હે કે આપણે કોઈ ભી પરિસ્થિતિ હો એમ સંતુલન બનાવી રાખ જલ્દબાજી મેં કોઈ ભી ગલત નિર્ણય ન લ ને પરિસ્થિતિ કોઈ ભી આવી રહી હે એને સમજદારી થકી નિપટાન કરો જઈ વખત કોઈ સમસ્યા આવે તો ગભરાવવું આસાન હે પણ એની વખત જય મનક ને મય ધૈર્ય હોગા તે સમાધાન ખોજવાની દિશાને આડી વધેગા
0: હવે
1: આપણી બોનોને જીવન મે ધૈર્ય એટલે જ મહત્વપૂર્ણ હે કેમ કે એ દોરી જિંદગી જીવે હે એને ઘણા કાની જિમ્મેદારીઓનો એક હાથે નિર્વાહન કરવું પડે હે એટલે એને જીવન મે તે ધૈર્ય રહેવું ઘણું જરૂરી હે
0: હવે
1: એક બોન આપણે દેખો હો કે જીવનના ઘણા અનુભવો તકી ભરી તકી રહે હે એ બચપન મે પરિવારની અપેક્ષાઓને હમસવું હી કે હે વિવાહને બાદ નવા વાતાવરણ મે ખુદને ઢાલી લે હે માં બનવાને બાદ સોરાનું પાલન પોષણની જિમ્મેદારી તકી નિભાવે હે તો આ સબ પરિસ્થિતિને સંભાળવા બદલે આપણી બોનોને મય ધૈર્ય રહેવું ઘણું જરૂરી હે કેમ કે દેખો હા કે અગર આપણી બોનોને મય ધૈર્ય ન હોગા તો એણનું જે મહેનતનું પરિણામ હે એણને અસલ ને મળેગા એ પરેશાન થાયેંગા ઘરનું જે વાતાવરણ હે એ ભી ખરાબ થઈ શકા
0: હવે અંજલિ બોન એની સાથે આપણે દેખો હા કે આપણી બોન હેવે આપણે પરિવારની નીવ રહે હે પરિવાર કણા ભી સમાજ ની સબકતી છોટી ઇકાઈ રહે ને આપણે બોનો નું યોગદાન વણામાં સબકત મોટું રહે પરિવારના વિચાર મતભેદ ને આર્થિક ચુનૌતિયા બચ્ચો ની સમસ્યા અને બુઝુર્ગો ની દેખભાલ જે રહે અને સભી પરિસ્થિતિઓ માં આપણે બોનો નું ઘણું મોટું યોગદાન રહે એવા મેં અગર આપણે બોનન માં ધૈર્ય ને રેગા તો તૂટવા લાગી જીંગા આપણે દેખો કે જયારે પરિવારના સદસ્ય પરેશાન થઈ જઈ તારે અક્સર આપણે બોને રહી વે બી તણાવ મે આવી જઈ હે વે સમસ્યાઓનો સમાધાન ખોજવાનું પ્રયાસ કરે હે જણકતી આપણ દેખો હો કે અગર આપણે બોનને માય ધૈર્ય રેગા તે વે પરિવારની સમસ્યા હે વેને સમાધાન ગાડી શકેગા શાંતિ ખતી ને પ્રેમ ખતી અગર ધૈર્ય ને રેગા તે પરિવાર બી તૂટવા લાગી જાયગા ને એક બીજા ખતી વી વિશ્વાસ બી ની કરી શકેગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે પરિવાર જે હે એ એક તાળા મે નથી બનતો રિશ્તાને મજબૂત બનાવવા મે ટેમ લાગે હે અગર ઘર મેં મનક રહે હે તો સબનું સ્વભાવ જે હે એ ભી અલગ અલગ રહે હે સબની સોચ ભી અલગ અલગ રહે હે એવો મેં હર છોટી વાત માટે ક્રોધ ને વિવાદ કરવા તકી પરિવાર મેં તનાવ વધી જાય હે
0: હવે
1: એટલે આપણી બોને જે હે એ ધૈર્ય ને સમજદારી તકી પરિસ્થિતિ ને સંભાળી લે હે જિંદગી પરિવાર મેં શાંતિ ને સંતુલન બન્યું તકું રહે હે કેમ કે આપણે દેખો હા કે ધૈર્યવાન જે બોન રહે હે એ અક્સર પરિવાર ને જોડી ને રાખવાનું કામ કરે હે એ વિવાદ ની બળાવવાની જગા આપણે દેખો હ કે સમાધાન ખોજવાની કોશિશ કરે હે આના કારણ થકી આપણે કહી શકો કે પરિવારની મજબૂતી મેં આપણી બોનોની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહે હે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી તે આ વાતે આપણે આગે ભી કરંગા અબર આપણે બોનોને એક બીજું ગીત સાંભળાવી દો
1: હવે તો બોને હમરા ગીત ને મોરે કર આપણી વાતે

0: મને ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણા પાસે ફર કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે મનીષા બોન, આપણે ગીત થકી પહેલા ઘણી અસલ વાત જાણી રહેતા કે આપણી બોન અને મેં ધૈર્ય રહેવું કેમ જરૂરી હૈ, ને હરતે અગર એક ધૈર્યવાન બોન હોગા તી પરિવાર ને જોડીને રાખવાનું કામ કરે હે. આયસ વાત કરો કે ધૈર્ય ને સૂરન નું પાલન પોષણ નું હું સંબંધ હૈ, તો આપણે દેખો કે સૂરન ને સંસ્કાર આલવું આસાન કામ નથી. સૂર જે હે ગલતી ભી કરે હે, જીત ભી કરે હે, કાર્યકરણ ની ભણાઈ માં મન ભી નથી લાગતું, ને એને અનુશાસન નું પાલન કરવું ભી આપણને હેકારવું પડે હે. એવા ટાઈમ માં આપણે દેખો કે કેવલ એને ગાંગડી ને સમાધાન કાઢવું સહી વાત નથી. આપણને સૂર ને સમજાડવું પડે, એને માર્ગદર્શન આલવું પડે, ને સહી દિશા આલવી પડે હે. તો એવા મેં ધૈર્ય જે હે એ ઘણું જરૂરી હે. ધૈર્યવાન માં હોગા તે સૂર ને કેવલ શિક્ષા જ ન્યા લેગા, બલ્કી જીવન જીવવાની જે કલા હે એ ભી એને હિકાડેગા. જઈ વખત જે સૂર હે આપણે માતા પિતા ને વ્યવહાર થકી ઘણા કાની ચીજે ને હીકે હે. એવા મેં માં અગર કઠિન પરિસ્થિતિ મેં શાંત રહેવું ને સંતુલિત રહેવું નહીં હીકેગા, તો સૂર ભી એવસ બનેગા. ને અગર માં કઠિન પરિસ્થિતિ ને હંબા રહેગા ને સંતુલિત રહેવું હીકેગા, તો સૂર ભી ધૈર્યવાન બની પાએગા.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખો કે આપણે બોને જી હી વિ શિક્ષા, ચિકિત્સા, વિજ્ઞાન, પ્રશાસન, પત્રકારિતા, ઉદ્યોગ ને રાજનીતિ જેવા ક્ષેત્ર હી વાં ભી આપણી પહેચાન બનાવી રહી હે. કાર્યસ્થળ માં તો આપણે દેખો કે પ્રતિસ્પર્ધા, દબાવ ને ઘણા અકાની વર્ણન હામો ચુનૌતી આવે હે. એવી પરિસ્થિતિમાં આપણે દેખો કે જો ધૈર્ય રહે વો આપણે બોનને માનસિક રૂપ થી મજબૂત બનાવે હે. ધૈર્ય ને કારણે કઠિન પરિસ્થિતિઓ મેં ભી આપણે લક્ષ્ય માથે કેન્દ્રિત રહી શકીએ હે, ને સફળતા ને પ્રાપ્ત કરી શકીએ હે. જો બોન આપણે દેખો કે અંજલિ બોન ધૈર્યપૂર્વક કામ કરે હે, તો આપણે દેખો તે વે ઝાદા ટાઈમ તક આપણે જો ક્ષેત્ર હે વણા મેં ઉત્કૃષ્ટ તરીકા ખતી પ્રદર્શન કરી શકીએ.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, એક કહાની ને માધ્યમ થકી આપણી બોન ને આપણે આ વાત સમજાડવું ચાંગા કે ગાંવ મેં સરલા નામની બોન રહેતી હતી. એને ઘરની આર્થિક સ્થિતિ જે હે અસલ નતણ. એને સિલાઈ નું કામ શરૂ કર્યું. શરૂઆત માં એમ થતું હતું કે ગ્રાહક કમ આવતા હતા. ઘણા એમ કહેમ છું કે આ કામ જે હે એ સફળ ને થાગા, પણ સરલાએ ધૈર્ય બનાવીને રાખ્યું. એને મહેનત કરી, એને કામની જે ચીજે હતી એને હદાર કર્યું. એને દેખ્યું કે કમી આવી રહી હે. પછી એની ગુણવત્તા માટે ધ્યાન આલ્યું. પાસે ધીરે ધીરે મનક જે હે એનો વિશ્વાસ એને માથે વધ્યો, ને આપણે દેખો કે થોડાક દાડા બાદ જ એનું જે નાનું વ્યવસાય હતું એક સફળ વ્યવસાય મેં બદલી ગયું. આજ એનો જે પરિવાર હે એ આર્થિક રૂપ થી મજબૂત ભી બન્યો હે, ને એ બીજી બોનો ને રોજગાર ભી આલી રહે હે. તો અણી પ્રકાર થકી આપણે કહી શકો કે સરલાની સફળતા નું સપ્ત કે મોટું જે કારણ હતું એ ધૈર્ય. અગર સરલા ધૈર્ય નહીં રાખતી, ને શરૂઆત મેં બીજા મનકની વાત મેં આવીને એ જે કામની શરૂઆત કરી દીધી અને છોડી દીધી, તેની આર્થિક સ્થિતિ કારે હદરી નહીં પાતી. ભાઈ બહેનો, કાર્યક્રમ ની માધ્યમ થકી એ જ કેવું ચંગા કે ધૈર્ય કેવલ માનસિક શાંતિ નથી આલતું, બલકે સ્વાસ્થ્ય બલ્લે ભી લાભદાયક હે. વધારે તનાવ, ચિંતા, ક્રોધ જે હે એ સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે. ધૈર્યવાન વ્યક્તિ જે રહે હે એ પરિસ્થિતિ ને હરતે સંતુલિત કરવું હે એની દ્રષ્ટિ રાખે હે. એ તનાવ કમ કરે હે, મન ને શાંત રાખે હે, જેમ થકી આપણી જે બોને હે એ આપણા સ્વાસ્થ્ય નું ભી ધ્યાન રાખી શકે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે ભાઈ બોન ને કાર્યક્રમ ને માધ્યમ થી કેવું જાંગા કે ધૈર્ય આપણે બોનની સફળતી મોટી શક્તિ હે. આવણ ને માનસિક રૂપ થી મજબૂત બનાવે હે, આત્મવિશ્વાસ આલે હે, સકારાત્મક સોચ આલે હે, ને એને સાથે સંઘર્ષ કરવાની શક્તિ હે વે ભી પ્રદાન કરે હે.
0: હવે
1: ધૈર્ય ને બલ માટે આપણે દેખો કે આપણે બોને પરિવાર ને સંભાળે હે, સમાજ ને દિશા આલે હે, ને આપણે સ્વપ્ન ને ભી સાકાર કરે હે. જીવન મેં આવા વાળી હર ચુનૌતી નો સામનો વે ધૈર્ય હાથે કરે હે. અત્યારે આપણે કહી શકો કે આપણી જે બોને હિ વે આપણે ભીતર ખતી અને શક્તિ નો વિકાસ કરવો જોઈએ. વાસ્તવ મેં ધૈર્ય બોને વે શક્તિ હે, જો આપણે અંદર સાધારણ ની શક્તિ હે વેને અસાધારણ બનાવવાની પ્રેરણા આલે હે.
0: હવે મનીષા બોન, આપે સહી કીધું, આપણે દેખો કે ધૈર્ય જે હે એ જન્મ તકી નથી આવતું, આને વિકસિત કરવું પડે હે. એને બદલે આપણને ઘણા એવા તરીકા હે જ અપનાવવા હોંગા, જેમ કે આપણને કારે ભી જલ્દબાજી મેં નિર્ણય નથી લેવું, સમસ્યા આવવા માટે ગભરાવું નથી બલ્કે સમાધાન હોતવું હે, સકારાત્મક મન કા હાથે રહેવું હે, ને આપણી જે ઉપલબ્ધિઓ હે એને યાદ કરવું હે, નાની નાની જે સફળતાએ હે એનો આનંદ લેવું હે, આપણા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હે, ને આરામ માટે ધ્યાન આપવું હે, ને હર પરિસ્થિતિ થકી હીક લેવાની કોશિશ કરવી હે. આ ચીજે ધીરે ધીરે જીવન મેં ધૈર્ય નો હિસ્સો બની જાય હે. મને કેવું ચંગા કે જીવન એક એવી યાત્રા હે જે આસાન નથી. આન મેં ઉતાર ચઢાવ આવે હે, ચુનૌતી આવે હે, કારેક આપણી જે ઉમેદ હે એ તૂટે હે, કારે પરિસ્થિતિ જે રહે એ આપણે ઈચ્છા અનુસાર નથી રહેતી. એવા ટાઈમ મેં આપણા ધૈર્ય જે હે એક દીપક ની તરહ કાર્ય કરે હે, જે અંધેરા મેં ભી આપણાને રોશની દેખાડે હે.
1: હવે અંજલિબોન તો આના વિશે માતે આપણે બોન વખતે ઘણા કાની વાત થઈ ગઈ હે ને આપણે દેખી રહી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સુટ પડવાનું
0: હવે
1: સુટ થી પડે પણ જાતે કથી પહેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનને
0: હવે તો બોન હમરા ગીત ને મોરે પડો સુટા

0: આ કાર્યક્રમ કેવું લાગ્યું તેની બારામાં આપ રાય સુજાવ અમને આલી શકો અમારા પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોને ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ.

ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.